0: कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो,
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान मदद में जारी।
2: किसान भाइयों, आज आपड़े कार्यक्रम में आपड़े हाथे बद्रिल क्षेत्र ना प्रगतिशील किसान विजयलाल जी हैं। तो विजयलाल जी, सबसे पहले तो आपने आना कार्यक्रम में स्वागत है। और विजयलाल जी, दिख रहा हो तमाम खेतर में उजा हो, એટલે હું ડીગી રહ્યો, પાણી પડી ગયો હોય અને બુવાઈની તૈયારી હોય કે એટલા પાણીમાં જ પડે કે બુવાઈ નહીં થાય?
3: ના, એમ થયું કે છોરા મોકલતી જતા ખેતરને,
2: હા,
3: ટ્રેક્ટર લઈને કોઈ રાખી આવ્યો એમ, એટલે એટલે આવ્યો કે હું છોરા ધમતી કે કામ કર્યું કે નહીં કર્યું,
2: હા,
3: એમ એને રસ્તે તો થોડું થોડું એવું લાગ્યું મને, એટલે ટ્રેક્ટર પાછું વધાર્યું હોય.
2: અચ્છા,
3: કે આ છૂટું મતલબ છૂટ થઈ ગઈ અને છોરા હેડાવાળા છોડી દીધા લાંબો છોડા,
2: હા,
3: એટલે હું થોડો સ્વાદ દેખીને એના રસ્તે આવી ત્યાં ખરી.
2: હા, ના તો આ તો ઠીક વાત, કેમ કે નજર રાખવી પડે,
3: ના જરૂરી છે.
2: બરાબર, બંધી કામ કરવા કર્યા, કયો ખેતરમાં કયો હિસ્સો આપેલો એમાં રહી ગયું,
3: એ હિસ્સો તો કઈ દિક્કત નતો.
2: હા,
3: બે ભાઈઓ અમારે તો, એટલે કોણ હિસ્સો કીધો, એટલે એ તો કઈ
2: દિક્કત, એ તો કઈ મારા ખેતરનો કઈ હિસ્સો ટ્રેક્ટર થઈ આખો આપો, એ ઠીક તરફ બીજું જોતા નથી, તારું કહી શકે ભાઈ આ જોતાઈ કરવી બાકી રહી છે તો કરી લો. તો હું લાગ્યું બારીશ
3: આરીશ થોડું થોડું લેટ થઈ ગયું, દસ એક દાડા બી લાગ્યું, મને
2: મેં કે
3: લાગી ગયું, એટલે 10 દિન 12 દિન પહેલા આવી ગયું હતું.
2: બરાબર,
3: તો થોડું થોડું કિસાનોને એમ કે કઈ કઈ પૂછડી કઢાવી પડી ગઈ ગયું,
2: હા,
3: એમ કહી હતા અમારા રિશ્તેદાર એમ બતા.
2: અચ્છા,
3: તો આપણે આપણે થોડા લેટ લેટ થઈ રહી,
2: દવાઈ ખાય
3: આજે રાત્રે મતલબ છાંટા કુછ આવ્યા હતા થોડું પહેલે એવું.
2: અચ્છા,
3: હા, અને થોડું પછી આશા જાગી હોય તો આજકાલ મેં સંભાવના લાગી
2: બારીશ ને, કે
3: બારીશ
2: એમ બાદ બુવાઈ થાય,
3: બાદશ
2: તો હું સુધી રહ્યા સારું હું બુવાઈ કરો
3: છું. સરકારે તો નક્કી આપી
2: હસ્તગ્રામ,
3: લેકિન હું જોઉં છું કે ખરાબ બીજ નું હતું, હું જોઉં કે પાણી કેમ હતું, મેં એને ઓળ દીધું ઉગા ને.
2: અચ્છા,
3: એટલે આ થોડું હું જોઉં કે ઉગી ઉગી ને નથી ઉગી તો બગડાઈ ગઈ, આપણે પાસાની ગાંધી પાસા
2: કહ્યું.
3: હા, તો એનામાં હું જોયું કે એને મેં બધે થઈ ગઈ, બાકી કઈ એવું અમારે અમારે તો આવી હતી, અમે સબ લોકોને ઉભી કઈ શિકાયત નહીં લાવી.
2: અચ્છા અચ્છા,
3: બિલકુલ
2: નહીં,
3: એ ધીમે થોડું બધું થયું તો મારા હતા થોડા અનપડ તો ઉભો વરવાળા, મતલબ એમ સલાડવાળા આવ્યા પહેરવાવાળા ટ્રેક્ટર થઈ જેને બી પહેર્યું, તો એને બધે થઈ થોડું શું આત્મા નહીં થયું, બાકી કઈ દિક્કત નહીં.
2: અચ્છા, અમારે આપણે કિસાન ભાઈ જે આપણો કાર્યક્રમ સાંભળી ગયા તો એને કેમ કે આ બોવાનો સમય આવી ગયો.

0: પાણી હે આજકાલ કઈ થઈ શકે બારી હા ને કિસાન એકદમ કે પાછો ખેતર ને બોઈ પેલા લાગી જાય
1: હા લાગી જાય
0: આપ કિસાન ભાઈ હું સલાહ આલો છો
1: તો કઈ પસંદ કરાવી લે એડવાઇસ હું દીધી રાખું છું હા એ આપણે બધા ફસલ ને મતલબ જો બી ચીજ આપણે ફેરવું ચાહીએ આપતા મતલબ સમય મેં તો ઘરનું બીજ રાખવું જોઈએ
0: બરાબર
1: સત્ય જ્યાં કે બજારમાં બીજ હોય જરૂર લેકિન એ બીજ સારી રીતે કરીને બી થેલા પેક કરીને મતલબ લાવી શકે તો આપણા એવું થાય કે એમ બધું તો બઢિયા હોય આપણે ઘરે બઢિયા બીજ રાખો
0: બરાબર
1: બીજ મક્કી જેટલી વરવી હોય એને બઢિયા છાંટી લો અને જો અચ્છું બીજ હોય એના ખેતર ને એના ભાગ ને એ બીજ રાખવું જોઈએ સોયાબીન નું બીજ રાખવું જોઈએ
0: ઉન્નત કિસ્મ નું બીજ હે અગર એની બુવાઈ અગર આપણે કરવા તો આપણને ઉત્પાદન ઓછું મળે કેમ કે ઉન્નત કિસ્મ ના હિસાબથી આપણને બુવાઈ ઉપર ધ્યાન દેવું બહુ આવશ્યક એટલે બી કિસાનભાઈઓ કેમ કે અગર ઉત્પાદન ન મળેગા તો પછી આપણે વેસના હોય આપણને કમાઈ મળેગા
1: સરકાર જો નગરી સ્ટ્રક્ચર હતી
0: બરાબર
1: કિસાન
0: ભી જાગૃત
1: કિસાન ભી જાગૃત રહેવા જોઈએ તો અમારા જો લોગ હોય નેતા ભી અમારે પ્રયાસ કરે લેકિન તો હું એ કે સમય માટે કિસાનો ની જાગૃતતા જરૂરી હોય
0: સહી વાત હે
1: ઓર પંચાયત સ્તર માં તો ભી ગોષ્ઠી અડગાવે સરકાર નો પ્રયાસ રહે કે ભાઈ જન જાગૃતિ લાવવા બદલે ગોષ્ઠી રાખે છોટી મોટી રાખે યા સહકારી જન માધ્યમ થકી ભી રહે તો એવી ચીજો હોય એનો લાભ ભી લેવો જોઈએ અને સરકાર ભી તરફ થી પ્રયાસ કરી રહી હે ઓર અમાર મકી ભી વધાઈ રહી હે એને બી બીજ વગેરે જો આવ્યું હોગા એ આવ્યું હે
0: લાવીને કરવું જોઈએ
1: કરવું જોઈએ
0: હા વિજયલાલજી આપ આની વાત ઉપર શાયદ મારા હાથ આપ સહમત થોગા કે ભાઈ આ સુમાસન ખેતી બારામાં એમ કે સુમાસન ખેતી બે દાડની મતલબ બે દાડની એટલે કે પાણી પડ્યું ને પહેર્યું પાસે કિસાન સૂકો થઈ ગયા તો આના સમય ના અંદર બહુ જરૂરી છે કેમ કે ઘણા વખત હું હતા કે કિસાન થોડો કઈ લાપરવાહી થઈ જાય અને કોઈ ક્યાં ઠીક છે પહેરી રહ્યા અને બાદ ને પડ દેવા અને બે દાડા બાદ પડ દેવા એમ સોચો કે પછી ઘણા વખત પાણી એવું પડે વરાપ નહીં મને પડવા
1: મને એ વાત આપણે બિલકુલ
0: એટલે સમય અંદર હોય ને સમય ઉપર દવાઈ કરવી બહુ આવશ્યક છે
1: ના બે દાડા માં નથી જબ તક ખેતર માં મતલબ જો આપણે પહેર્યું હોય એને કમ સે કમ દોઢ મહિનો તો થવો જોઈએ એ સમજવું પડે કે આપણાને દવાઈ ગુડી કરવી હે
0: એટલે દવાઈ નો સમય હોય
1: સમય તો બે દાડા તીન દાડા જ્યાં કરીને ખેતી હોય તીન દાડા
0: એના હિસાબથી આપણે દવાઈ
1: ને
0: ખરપતવાર નું નિયંત્રણ હોય કીટનાશક લગાડીને આપણે જે કીટ પડી જાય એનું નિયંત્રણ કરવું હોય નિરાઈ દવાઈ હોય આ સબ દવાઈ ને બાદ નું હે પણ અગર દવાઈ સમય પર નહીં થઈ તો પછી આપણે ઘણો લેટ થઈ
1: જાય લેટ થઈ જાય
0: તો પછી અગલી ફસલ તક લેટ ને લેટ ચાલતું
1: ના એ નુકસાન ભી થઈ શકે એ અમારો સમય નથી
0: બિલકુલ તો આ સમય અમારો બહુ જરૂરી કિસાન ભાઈઓ ને દેખો આજે વિજયલાલજી આપણા કાર્યક્રમમાં સામેલ છે એને એમનો આપણો જે અમૂલ્ય સમય હે એ આલો કેટલી કિસાનોને કામની જાણકારી આલી હે તો ઉમેદ કરાય કે આની ચર્ચા થકી આપને લાભ મળેગા તો વિજયલાલજી આપને બહુ બહુ ધન્યવાદ
1: આપ બી બધા આમ બદલે કિસાનો બદલે જો આપે બી વાત કરી અમને સમજાડ્યા સપને ને જો ચર્ચા કરી એના બદલે આપને બી ખૂબ ખૂબ ધન્યવાદ ઓર આગે સમય મળે તો આપ દુબારા પગાર
0: બિલકુલ
1: બિલકુલ એના બદલે આપને બહુ બહુ ખૂબ ધન્યવાદ
0: ધન્યવાદજી
1: જયરામજી
0: મેં કિસાન ભાઈઓ દેખો હવે વાતો તો બઢિયા બઢિયા પણ કરી હું પર હવે હાજનો સમય હે તો પહેલે એક ભજન સાંભળો ફિર આગળ વાત કરો
2: સાવરા થારી માયા કો

0: छोटी विधाएं, धारावाहिक, वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbharatiarchives.co.in। याद रहे www.prasarbharatiarchives.co.in।
1: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का FM माहिर चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माहिर चैनल। आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR। आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
2: કિસાન ભાઈઓ, દેખો જાતે જાતે આપણે કેમ કે ચોમાસાના દાડા હે, માનસૂનનો સમય હે, અને વર્ષા ઋતુમાં આપણને હરિયાળી ખુશહાલી લઈને આવે એને બદલે આપણે અચ્છી ફસલની ઉમેદમાં સમય ઉપર બુવાઈ કર ઓર આપણે ખેતરમાં આપણે ફસલોનું આપણું ધ્યાન ભી રાખ પર ધ્યાન રાખવાની આની શૃંખલામાં મોસમની વજહથી કે આપણે જે સ્વાસ્થ્ય આપણું જે શરીર હે એ ભી પ્રભાવિત થાય હે તો આ મોસમ ઘણા વખત બીમારીનું કારણ ભી બની જાય કેમ કે આણા સમય ઉપર જે તાપમાન હે ઓર નમી મેં લગાતાર બદલાવ થા જેને વજહથી કે આપણે શરીરની જે રોગ પ્રતિરોધક ક્ષમતા હે એ પ્રભાવિત થાય એવામાં આપણને થોડી સી સાવધાની જરૂર અપનાવવી જોઈએ તાકી આપણે ઓર આપણા પરિવારનો જે સ્વાસ્થ્ય હે એ ઠીક બનેલો રહે એટલે હંમેશા આપણને સ્વચ્છતાનું ધ્યાન રાખવું હે ભોજન કરવાને પહેલે આપણને હંમેશા હાથ હે ધોઈ નાખવા જોઈએ ઘરને આસપાસ કે પાણી જમા નહીં થવા દેવું જોઈએ કે રૂગેલું પાણી હો તો એને મચ્છરને પનપવાનું આ સૌથી મોટો કારણ બને તો એને પાણીને રોકવા નહીં દેવું જોઈએ ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીને બચાવ લે કુલર ગમલા ટંકી યા જે પુરાના ટાયર હે એને પાણી જમેલો રહે તો એને ભી આપણને નકાર દેવું જોઈએ એ જમવા નહીં દેવું જોઈએ ઓર પીવા બદલે હંમેશા સાફ ને સુરક્ષિત પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ સંભવ હો તો બારિશમાં પાણીને ઉબાલીને યા ફિલ્ટર કરીને પીવું જોઈએ કેમ કે દૂષિત પાણી પીવાથી કે આપણને ઉલટી ટાઇફોઇડ હેજા જેવી જે બીમારી હે એનો ખતરો આણમે બઢી જાય બરસાતના મોસમમાં આપણને તાજું ઓર ગરમ ભોજન કરવું જોઈએ ખુલેમાં જે ફલ હે બાસી ભોજન હે યા અસ્વસ્થ જે ખાદ્ય પદાર્થ હે એને સેવન કરવાથી કે બચવું જોઈએ હરી સબ્જી એ મોસમી ફલ દાલે ને પર્યાપ્ત માત્રામાં પાણી એ આપણને શામેલ કરવું જોઈએ તાકી આપણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા બનેલી રહે તો દેખો કિસાન ભાઈઓ, વાતે ઓર ભી કરવી હતી પર આજનો જે સમય હે એ પૂરો થઈ રહ્યો હે કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફિર મળે તાર તક આપ અલવાજે માનજીભાઈની આજ્ઞા એ આવજો રામ રામ રામ રામ